දක දෙන දෙන දෙන නග නග නග තෙතක දාන දාන දාන තිකිට තිකිට දකින දාන දක්ක දාන දිගිට ටකද දී දී දී දාන දාන ගෙන්තඩාන දාන දාන ගෙන්තඩාන දාන දාන ගෙන්තඩාන අදිනවනීතා අභිනය රාජා ගෝකුල බාලා කෝටි ප්‍රකාශා විරග නරග ශ්‍රී රක්ෂක මාලා එத்தனை මොරිනානේ ගිච්ඡාවේ இத்தவணையனி அக்கொள்வாய சூடிய வாடல சூடிய வாக்கள வாடிய சிந்தைக்கு ரும்பத்தா பூதனியாக பணித்திடுவாய பாவை விரகம் பருகிடுவாய ஆயர்தம் மாயா நீவா ஆயர்தம் மாயா நீ